96. નમસ્કાર, સુપ્રભાત. 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે ગુરુવાર, વિક્રમ સંવત 2082ની અષાઢ વદ એકમ અને આજે છે તારીખ 30 જુલાઈ 2026. મિત્રો, અત્યારે સવારના 5:58 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રસારણ સભાનો મંગળ શુભારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

મિત્રો, હમણાં જ આપે કબીર સાહેબની રચનાને સાંભળી. સ્વર હતો દાદુ ઇસ્માઇલ વાલેરાનો. કાર્યક્રમમાં હવે સાંભળીએ ચિત્રાસિંહના સ્વરમાં આ ગીતને. રચના છે રૈદાસની.

મિત્રો, હમણાં જ આપે દીપક જોશીના સ્વરમાં પુરુષોત્તમની રચનાને સાંભળી. મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ શિવભજન અનાર કઠિયારાના સ્વરમાં.

0: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારામાં આજનો વિષય છે યુવાની. વક્તા નાગેશ ગોસાઈ.
1: યૌવન છે, યૌવન જીવનની વસંત છે. યુવાની માદક હોય, મોહક હોય, એટલે જ તો એને જીવનની વસંત કહે છે. વસંત આવતા સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઉઠે, તેમ યુવાની આવતા જિંદગી પણ સોળે કળાએ ખીલવી જોઈએ. તે માટે યુવાનીની જે યાત્રા છે તે આંખ ખુલ્લી રાખીને કરવાની છે. યુવાનીનું સંગીત કાન ખુલ્લા રાખીને સાંભળવાનું છે. કોઈએ સરસ કહ્યું છે કે જો એનો લાભ લેતા આવડે તો શ્રેષ્ઠ મોકો છે, જુવાની જિંદગાનીનો બહુ સુંદર તબક્કો છે. યુવાની એ એવું સુવર્ણ મૌક્તિક રસાયણ છે જે પચે તો દિવ્ય તેજ આપે ને ન પચે તો ફૂટી નીકળે. યુવાની એ શક્તિનો ભંડાર છે. મોટા મોટા કવિઓ પણ યુવાનીના ગુણગાન ગાતા થાકતા નથી. માનવ જીવનમાં યુવાનીની આવી શ્રેષ્ઠતમ મહત્તા છે. તેથી જ તો કદાચ યયાતિ રાજાએ પોતાનું યૌવન પાછું માગ્યું હશે. યુવાનીમાં માણસમાં અનેરો જોમ હોય છે, ઉત્સાહ હોય છે, મહત્વાકાંક્ષા હોય છે, ચડતું લોહી અને યુવાનીનો તરવરાટ હોય છે. આકાશે ઉડનાર યુવાની, પર્વત પર ચઢનાર યુવાની, સાગર પણ અવરોધ કરે તો સાગરને પીનાર યુવાની. આવી યુવાનીના બે પ્રકાર છે, આંતરિક અને બાહ્ય. આંતરિક યુવાની કે જેમાં મન, બુદ્ધિ અને વિચાર પુષ્ટ હોવા જોઈએ. બાહ્ય યુવાની કે જેમાં શરીર તંદુરસ્ત, ખડતલ અને નિરોગી હોવું જોઈએ. માટે જ વિચારવું પડે કે શું યૌવન નિસર્ગાધીન છે કે તેને ચિરકાળ સુધી ટકાવી શકાય છે, અને જો તેને ચિરકાળ ટકાવી શકાતું હોય તો તેના માટેનું સાધન શું? યોગ્ય આહાર કે યોગ્ય વિચાર? આજે આપણે સ્થૂળ દ્રષ્ટિથી માત્ર બાહ્ય રૂપને યુવાની ગણી લઈએ છીએ, પરંતુ તે તો યૌવનનું માત્ર મહરૂજ છે. સાચી યુવાની તો વૃત્તિની યુવાની છે. ચરતી સ પશુ વિચરતી સ માનવ. ફક્ત ખાવા માટે જીવે તે પશુ. ભૂખ એ પશુ પ્રાણી માત્રની માફક માણસ માટે સહજ સ્વાભાવિક છે, પરંતુ પશુથી અલગ પાડતું કોઈ તત્વ હોય તો એ વિચાર છે. પરંતુ આજે આપણે વિચાર તો કરતા જ નથી, બુદ્ધિને તસ્દી આપતા નથી, એટલે ખરા યૌવનનો પ્રભાવ દેખાતો નથી. 180 વર્ષની ઉંમરે યુદ્ધનો પ્રથમ શંખ ફૂંકનાર પિતામહ ભીષ્મ યુવાન હતા. એમ કહી શકાય કે યુવાનીનો સંબંધ માત્ર ઉંમર સાથે નહીં પરંતુ વૃત્તિ સાથે છે. 62 વર્ષની ઉંમરે જેઓ 385 કિલોમીટરની દાંડીકૂચની યાત્રા કરે ત્યારે સાથે ચાલનારાએ તો દોડવું પડે, તેવા ગાંધીજી શું યુવાન ન કહેવાય? મહાન ધ્યેયને માટે પર્વતની જેમ સ્થિર રહે તે યુવાની. સાચી યુવાની જાતને જીતવામાં છે, જન્માંતરના સંસ્કારો બદલવામાં છે, પોતાના દેશ અને સંસ્કૃતિના રક્ષણને માટે પાયાનો પથ્થર બની જઈશ, તે માટે ખૂંપી જઈશ, આવા સ્વપ્નો જોનાર ખરો કહેવાય. એક કવિએ કહ્યું છે કે મોતની તાકાત શું મારી શકે ઓ જિંદગી, તારો ઈશારો જોઈએ, જેટલા ઊંચા જવું હો માનવી તેટલા ઉન્નત વિચારો જોઈએ. યોગ્ય આહાર અને યોગ્ય વિચારોનો સમન્વય યુવાનીને આંતરિક અને બાહ્ય રીતે તેજસ્વી બનાવે છે. સમતોલ આહાર તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. યોગ્ય પૌષ્ટિક આહારથી શરીર સુદૃઢ અને ખડતલ બને છે, તેમ ઉત્કૃષ્ટ વિચારોથી જીવન ઉન્નત અને મન ખડતલ બને છે. કદાચ પૂરતો આહાર ન હોય તો ચાલે, પણ જીવન સંગ્રામમાં ઊભા રહેવા તેજસ્વી વિચારો તો જોઈએ જ. થોડાક સાધનોની મદદથી શિવાજીએ હિન્દવી સ્વરાજની લડત ચલાવી. ઘાસની પથારી પર સુનારા મહારાણા પ્રતાપે દુશ્મનોને હંફાવી નાખ્યા, તે વિચારોના બળને લીધે જ. સત્યાગ્રહ વખતે યોગ્ય આહાર છોડીને ઉપવાસથી નબળા થયેલા ગાંધીજીના વિચારો નબળા નહોતા પડ્યા. યુવાની માત્ર ઇતિહાસ વાંચનારને માટે નથી, એક નવો ઇતિહાસ રચવાને માટે છે. યુવાની સંજોગોની ગુલામી કરવાને માટે નથી, સારા સંજોગો નિર્માણ કરવાને માટે હોય છે. યુવાની ભવ્ય ભૂતકાળને ખાલી વાગોળવાને માટે નથી, નવું ભવિષ્ય ઊભું કરવાને માટે છે. શ્રુતિ કહે છે, યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયકઃ આશિષ્ઠઃ દ્રઢિષ્ઠઃ બલિષ્ઠઃ.

0: મિત્રો, હમણાં જ આપ અમૃતારા કાર્યક્રમ અંતર્ગત યુવાની વિષય ઉપર નાગેશ ગોસાઈનો ટૂંકો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.
1: પ્રસ્તુત કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. આજ સુનિયે ભાગ 265.

0: મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રેમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે અ પ્રેમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: कठपुतली का नाटक है संसार, हम तुम सब है।

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બે દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડેપગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ અને રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રાજ્યના માર્ગોનું સમારકામ પૂરજોશમાં. ભારે વરસાદ અને પૂરને કારણે વલસાડ જિલ્લામાં પુસ્તકો ગુમાવનારા વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો મળશે. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શરૂ. સ્થાનિક સ્વરાજની 30 બેઠકોની

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બે દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડેપગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ અને રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રાજ્યના માર્ગોનું સમારકામ પૂરજોશમાં. ભારે વરસાદ અને પૂરને કારણે વલસાડ જિલ્લામાં પુસ્તકો ગુમાવનારા વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો મળશે. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શરૂ. સ્થાનિક સ્વરાજની 30 બેઠકોની પેટાચૂંટણીનું આજે પરિણામ. અને કોમનવેલ્થ ગેમ્સની વચ્ચે ગ્લાસ્ગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના કરેલા ઉદઘાટન બાદ 5,000થી વધુની નોંધણી થઈ. સમાચાર વિગતવાર. રાજ્યમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો હોવાનું હવામાન વિભાગના વડા એ.કે. દાસે જણાવ્યું છે.
1: 1 જુલાઈ જો ગુજરાત રિજિયન મેં ઓરેન્જ વાર્નિંગ કે સાથ વેરી હેવી રેનફોલ કા વાર્નિંગ દિયા ગયા હૈ. છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી કે લિયે દિયા ગયા હૈ. ઓર યેલો વાર્નિંગ મેં પંચમહલ, દાહોદ, વડોદરા, ભરૂચ કે લિયે દિયા ગયા હૈ. 30 જુલાઈ સૌરાષ્ટ્ર કચ્છ મેં કોઈ વાર્નિંગ નહીં હૈ હેવી રેનફોલ કી. ઓર 31 ઓગસ્ટ કો હેવી ટુ હેવી, વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા વાર્નિંગ દિયા ગયા હૈ આઇસોલેટેડ પ્લેસીસ મેં ગુજરાત રિજિયન.
0: બીજી તરફ રાજ્યના 50 તાલુકાઓમાં ગઈકાલે હળવો વરસાદ નોંધાયો છે. ગઈકાલે દાહોદના સંજેલી, સિંગવાડ, ઝાલોદ, ગુરુ ગોવિંદ લીંબડી અને મહીસાગરના લુણાવાડામાં 1-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદની કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું તંત્ર ખડેપગે છે. તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો, ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા રાહત કમિશનરે સૂચના આપી છે. એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ અને આર્મી તેમજ તંત્ર અને સુરક્ષા દળોના સંકલનથી અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અંદાજે 53,600થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ પૂરમાં પાણીમાં ફસાયેલા 9,600થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે. સાંભળીએ ગાંધીનગરના આકાશવાણીના પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ.
2: હવામાન વિભાગે 31 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વેધર વેચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ વિભાગોના પોતાના સાધનો અને ટીમનું મેપિંગ તેમજ તાત્કાલિક એક્શન માટે તૈયાર રહેવા, જોખમી હોર્ડિંગ અને જર્જરિત ઇમારતો દૂર કરવા તેમજ ચેતવણીના સંદેશો સામાન્ય નાગરિક સુધી સમયસર પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી.
0: છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે આ વિસ્તારના લોકોને વરસાદ અને સંભવિત પૂરમાંથી ત્વરિત બચાવ અને રાહત મળી રહે તે માટે બોડેલી ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. અગમચેતીના ભાગરૂપે આ ટુકડી બચાવ અને રાહત કામગીરીના તમામ સાધનોથી સજ્જ છે. સંભવિત કોઈપણ આપત્તિને પહોંચી વળવા ટીમ તૈયાર હોવાનું એનડીઆરએફ ટીમના અધિકારી બ્રિજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
3: અભી છોટા ઉદેપુર મેં ડિપ્લોયમેન્ટ હોય, આગામી વર્ષા મેં કોઈ ભી આપદા આતી જૈસે કોઈ ફ્લડ યા બાઢ એરિયા મેં ઉનકો રેસ્ક્યુ કરને કે લિયે હમારે પાસ 4 બોટ, 4 OBM, લાઈફ જેકેટ, લાઈફ બોય હૈ, જિસકે વજહ સે હમ આસપાસ કે લોગો કો રેસ્ક્યુ કર સકતે હૈ. અગર કિસી પ્રકાર કી આપદા આતી તો આપ અપને નજદીકી પંચાયત ક્ષેત્ર કો સૂચિત કરીએ, વો હમે તુરંત તત્કાલ સૂચિત કરેંગે ઓર હમ અપની ટીમ કો લે જાકે આપકો રેસ્ક્યુ કરને કા કામ કરેંગે.
0: ચોમાસાના કારણે ભારે ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર સુગમ બનાવવાના માર્ગ સમારકામની કામગીરી પૂર્ણજોશમાં ચાલી રહી છે. રોડ સપાટીનું પેચવર્ક કરીને માર્ગને મજબૂત બનાવવા માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી રહી છે. નેશનલ હાઇવે 47 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બામણબોર સાયલા રોડ પર ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત રોડ સપાટીના સમારકામ અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. રોડની સપાટીને સમતળ અને મજબૂત બનાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે રાજકોટ અમદાવાદ હાઇવેના મહત્વપૂર્ણ ભાગનું રિપેરિંગ થવાથી વાહન ચાલકોની હાલાકી દૂર થશે અને વાહન વ્યવહાર ઝડપી બનશે. ભાદર 2 ડેમમાં પાણીની આવક ઓછી થતાં ડેમનો અગાઉ 0.076 મીટર ખોલેલો એક દરવાજો આંશિક રીતે બંધ કરી હવે 0.06 મીટર સુધી ખુલ્લો રાખવામાં આવ્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે હાલમાં ડેમમાં પાણીની આવક 52.5 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની પૂર્ણ ક્ષમતા 53.1 મીટરની છે. ડેમમાં પાણીની આવક અને જાવક બંને 268 ક્યુસેક નોંધાઈ છે. આ સાથે ધોરાજી તાલુકાના સુપેડી, ભોડા, ભલગામડા, છાડવાવદર તથા ઉપલેટા

0: તાલુકાના ઉપલેટા અને ડુમિયાણી સહિત નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવાયું છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સવની ગામ નજીક હિરણ નદી ઉપર વિશાળ ડેમનું નિર્માણ થશે. આ ડેમને કારણે આસપાસના વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે, તેમજ પીવાના પાણીની સુવિધા પણ વધશે. રાજ્યસભાના સાંસદ માનસી પરમાર સમક્ષ આ વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સાંસદે આ અંગે ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરતા સરકારે આ ડેમને મંજૂરી આપી હોવાનું જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું.
1: સરકાર દ્વારા 28 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમનું મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ વિસ્તારના લોકોને પીવાના પાણી તથા સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા થઈ શકશે એવું આયોજન જ્યારે સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeevan, અમારા એક્સ હેન્ડલ EIR_ABEDને ફોલો કરશો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે પુસ્તકો ગુમાવનાર 7201 વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો અપાશે. જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશજી ટંડલે વલસાડની અસરગ્રસ્ત શાળાઓની મુલાકાત લીધી હતી અને પૂરથી થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. શિક્ષણ વિભાગ દરેક અસરગ્રસ્ત વિદ્યાર્થીને સમયસર પાઠ્યપુસ્તકો અને જરૂરી શૈક્ષણિક સહાય પૂરી પાડવા તેમજ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે, જે અંતર્ગત પ્રાથમિક વિભાગના 4691 વિદ્યાર્થીઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 2510 વિદ્યાર્થીઓને નવા પુસ્તકો આપવાનો નિર્ણય કરાયો છે. આ સાથે પૂરગ્રસ્ત શાળાઓમાં સ્વચ્છતા, સેનિટાઇઝેશન, રિપેરિંગ અને પુનઃસ્થાપનની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરાની માંજલપુરની વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનું મતદાન સવારે 7 ટકોરે શરૂ થઈ ગયું છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું આ ચૂંટણી રાજકીય ભાવિ નક્કી કરશે. 2,19,494 નોંધાયેલા મતદારો 260 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 85 વર્ષથી ઉપરના અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 1400 જેટલા પોલીસ કર્મીઓની સલામતી કવચ વચ્ચે આ મતદાનનો આરંભ થઈ ગયો છે. સાંજે 6 વાગ્યા સુધી ચાલનારા મતદાન બાદ 3 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરાશે. રાજ્યની સ્થાનિક સ્વરાજની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. 28 જુલાઈના રોજ યોજાયેલ મતદાનમાં જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક પર સરેરાશ 57%, દેવગઢ બારિયા નગરપાલિકામાં 77% અને વિસનગર નગરપાલિકામાં 36, આણંદ જિલ્લા પંચાયતમાં 58, હળવદ તાલુકા પંચાયતમાં 71, પોશીના તાલુકા પંચાયતમાં 81, નેત્રંગ તાલુકા પંચાયતમાં 80 અને ફાગવેલ તાલુકા પંચાયતમાં 68% જેટલું મતદાન નોંધાયું હતું. આ તમામ બેઠકોનું પરિણામ બપોર સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. શ્રી સંઘવી આ પ્રસંગે કહ્યું કે લોકો અહીં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અત્યાર સુધીમાં 5,000થી વધુ નોંધણીઓ થઈ છે. વિશ્વ ફેડરેશન અને ઘણા રમતવીરો 2 ઓગસ્ટ સુધી અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લેશે. આ બોલી લગાવવાના દસ્તાવેજો નથી, આ અમારું સ્વપ્ન છે.
2: अहमदाबाद एक्सपीरियंस सेंटर में बहुत ही लोगों को उत्साह है और खास तौर पे कल सुबह से लेके सेकंड तक अभी तक करीबन 5,000 से ज्यादा रजिस्ट्रेशन जो वर्ल्ड फेडरेशन है एवं कई एथलीट्स भी आने वाली 2 तारीख तक यहाँ पे विजिट कर रहे हैं. यहाँ पे देश के अलग अलग राज्य के स्वादिष्ट भोजनों का भी आयोजन किया गया है और 2030 के खास तौर पे मेहमान के तौर पे नहीं लेकिन एक फैमिली के तौर पे मैं दुनिया के सभी स्पोर्ट्स फेटर्निटी का भारत में गुजरात में बहुत बहुत स्वागत करता हूँ.
0: સાબરમતી ઇલેક્ટ્રિક લોકોશેડમાં WAG-12 લોકોમોટિવની જાળવણી માટે 113.63 કરોડની અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદપ્રકાશે ગઈકાલે સાબરમતી સ્થિત ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડની મુલાકાત લીધી હતી અને 113.63 કરોડના ખર્ચે નિર્મિત માલવાહક ઇલેક્ટ્રિક એન્જિનો માટે વિકસાવવામાં આવી રહેલી આધુનિક સુવિધાઓની સમીક્ષા કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 2 દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડેપગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ અને રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં NDRFની ટીમ તૈનાત. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રાજ્યના માર્ગોનું સમારકામ પૂરજોશમાં. વડોદરા

0: મહારાષ્ટ્રના માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન શરૂ. સ્થાનિક સ્વરાજની 30 બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ. અને કોમનવેલ્થ ગેમ્સની વચ્ચે ગ્લાસગોમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના કરેલા ઉદઘાટન બાદ 5,000થી વધુની નોંધણી થઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.
1: મિત્રે હવે સાંભળશો ભૂલે બિસરે ગીત, આ કાર્યક્રમનો શેષ ભાગ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહોમાં જાહેર પરીક્ષાઓ, ગેરનીતિ નિવારણ સુધારો અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક પસાર થયું. બિહાર સરકારે દરભંગાના રયમ અને મધુબનીના સાકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટથી નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરાવશે. અમેરિકાએ ઈરાની સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ જીત્યા. અને ઓડિશામાં ભારતીય હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. વિપક્ષના હંગામા વચ્ચે ગઈકાલે લોકસભામાં જાહેર પરીક્ષા, ગેરનીતિ નિવારણ સુધારો, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય સન્માન નિવારણ જેવા મહત્વપૂર્ણ બિલ પસાર કરાયા. સાંભળીએ એક અહેવાલ.
1: લોકસભા મેં આજ જહાં લોક પરીક્ષા અનુચિત સાધન નિવારણ સંશોધન વિધેયક 2026 પારિત કર દિયા ગયા, વહીં રાજ્યસભા ને રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ સંશોધન વિધેયક 2026 કો પારિત કિયા. લોકસભા મેં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય ને જન્મ ઓર મૃત્યુ પંજીકરણ સંશોધન વિધેયક 2026 ભી પ્રસ્તુત કિયા. ઇસકે અલાવા લોકસભા ને એક રાષ્ટ્ર એક ચુનાવ સે સંબંધિત વિધેયક કી જાંચ કર રહી સંયુક્ત સંસદીય સમિતિ કા કાર્યકાલ સંસદ કે શીતકાલીન સત્ર 2026 કે અંતિમ સપ્તાહ કે पहले दिन तक बढ़ाने के प्रस्ताव को भी मंजूरी दी. नीट मुद्दे को लेकर छात्रों के प्रदर्शन के दौरान कथित पुलिस कार्रवाई के विरोध में विपक्षी सदस्यों के हंगामे के कारण दोनों सदनों की कार्रवाई कई बार बाधित हुई. इस कारण लोकसभा और राज्यसभा में प्रश्नकाल नहीं चल सका. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુક્ત વેપાર કરારોનો લાભ લેવા, ગુણવત્તા આધારિત નિકાસ દ્વારા બ્રાન્ડ ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા, લોજિસ્ટિક અને વેપાર સુવિધામાં સુધારો કરવા, બજાર એક્સેસ વિસ્તારવા અને એમએસએમઈ અને નવા નિકાસકારો માટે નવી તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે નવીન ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈસ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન ક્ષમતા ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવશે. આ વિકાસ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે. નવી દિલ્હીમાં 22મા જીઆરડી ટાટા મેમોરિયલ લેક્ચરને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે દેશ શ્રેષ્ઠ માટે પ્રયત્ન કરવા જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોના ગુણવત્તા, નવીનતાને સ્પર્ધાત્મકતા દ્વારા વૈશ્વિક સ્તરે નામ કરી શકે. 1,00,000 કરોડ રૂપિયાના સંશોધનો, વિકાસ અને નવીનતાના ભંડોળ, ઇન્ડિયા એઆઈ મિશન અને સેમિકન્ડક્ટર મિશન જેવી પહેલ દેશના નવીન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને ઉભરતી તકનીકોના વિકાસને વેગ આપશે. બિહાર સરકારે દરભંગાના રયમ અને મધુબનીના સાકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. મીડિયાને માહિતી આપતા અધિક મુખ્ય સચિવ અરવિંદકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળે બિહાર રમતગમત નીતિ 2026ને પણ મંજૂરી આપી છે. બેઠકમાં નાણાકીય વર્ષ 2026 અને 2027 માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 97 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓના અમલીકરણને પણ મંજૂરી આપવામાં આવી છે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા મત વિસ્તારોમાં પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દંતિયામાં મતદાન થઈ રહ્યું છે. આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયેલું. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. ભાજપ પ્રમુખ નીતિન નવીને રાજ્યસભામાં ચૂંટાયા અને બેઠક પરથી રાજીનામું આપ્યા બાદ બિહારના બાંકીપુરમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. મધ્યપ્રદેશની દાંતિયા બેઠક રાજેન્દ્ર ભારતીને ગેરલાયક ઠેરવવામાં આવતા ખાલી પડી હતી અને ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ગુજરાતની માંજલપુર બેઠક ખાલી પડી હતી. ચૂંટણી પંચે મતદાનનું 100% વેબકાસ્ટિંગ લાગુ કર્યું છે. આ ઉપરાંત આચારસંહિતાના ઉલ્લંઘન અંગેની ફરિયાદ માટે મતદાન મથકોની બહાર મોબાઈલ ડિપોઝિટ કાઉન્ટર્સ અને ઓનલાઈન સી વિજિલન્સ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 2 ઓગસ્ટે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો આરંભ કરાવશે. માદક દ્રવ્યોના દુરુપયોગ સામે આરંભ થનારું આ અભિયાન દેશમાં 100 અઠવાડિયા સુધી યોજાશે. માય ભારત પ્લેટફોર્મ દ્વારા આ અભિયાનમાં જોડાવા યુવાનોને આહ્વાન કરાયું છે. સામુદાયિક જોડાણ અને સતત જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપીને ડ્રગ્સ મુક્ત ભારતના નિર્માણ માટે એક સામૂહિક રાષ્ટ્રીય મિશનમાં યુવા નાગરિકોને સાંકળવાની આ પહેલ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર

0: આનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોક્ટર ખલીલુર રહેમાન સાથે ગઈકાલે મુલાકાત કરી હતી. ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે શ્રી ત્રિવેદીએ બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શમા આબેદ ઇસ્લામ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટ માટે ખાસ મહેમાન તરીકે આ સમિટમાં ભાગ લેવા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને આમંત્રણ આપ્યું છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. અમેરિકાએ ઈરાનના રિવર્શનરી ગાર્ડ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધો હેઠળ 8 ઓઇલ ટેન્કર અને 10 કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ સૈન્ય હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વાણિજ્યિક જહાજો પર દબાણ કરી રહી છે અને તેમને ફરજિયાત દરિયાઈ વીમો લેવા માટે દબાણ કરી રહી છે. અમેરિકાએ કેટલીક શિપિંગ કંપનીઓ પર ઈરાની ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનો ચીન અને સંયુક્ત આરબ અમીરાતમાં પરિવહન કરવાનો આરોપ મૂક્યો છે. અમેરિકાના જણાવ્યા અનુસાર 2026ની શરૂઆતથી જ ઈરાનના શેડો ફ્લીટ સાથે સંકળાયેલા 100થી વધુ જહાજોને પ્રતિબંધોની સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ જાપાનમાં 7.1ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 18 થઈ ગયો છે. 62 લોકો ઘાયલ થયા હતા, જ્યારે ઘણા લોકો ગુમ થયા છે. સાંભળીએ એક અહેવાલ.
1: क्यूशू द्वीप के कुमामोतो प्रांत में आए इस भूकंप से बड़े पैमाने पर तबाही हुई. भूकंप के बाद लगभग 34,900 घरों में बिजली और करीब 15,000 घरों में पानी की आपूर्ति बाधित है. 8,800 से अधिक लोग राहत शिविरों में रह रहे हैं. वहीं बुलेट ट्रेन सेवाएं अभी भी निलंबित हैं और कुछ उड़ानें रद्द कर दी गई हैं. हालांकि कुमामोतो हवाई अड्डे पर परिचालन फिर से शुरू हो गया है. विश्व दर्पण के लिए समाचार कक्ष से वैष्णवी.
0: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પેરા એથ્લેટ્સમાં ઇતિહાસ રચ્યો. પુરૂષોની 100 મીટર T47 ફાઇનલમાં ઐતિહાસિક 1-2 ફિનિશ મેળવ્યો છે, જેમાં દિલીપ મહાદુર કાવિતે સુવર્ણચંદ્રક અને મોહમ્મદ બેસિલ માર્સિંગન નખથે રજતચંદ્રક જીત્યો છે. ગામિતે ગેમ્સ રેકોર્ડ અને સિઝન બેસ્ટ સમય 10.71 સેકન્ડ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે બેસિલે 10.83 સેકન્ડનો સિઝનનો બેસ્ટ સમય બનાવીને રેસમાં બીજા સ્થાને રહ્યો. લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે અગાઉ પુરૂષોના લોંગ જમ્પમાં રજતચંદ્રક જીતવાની સાથે શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સમાં 2 ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ લોંગ જમ્પર બન્યો છે. આ મેડલથી ભારતની સ્ટેન્ડિંગમાં 8મા સ્થાને પહોંચી ગયું છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 3જા દિવસના અંતે 3 સુવર્ણ, 9 રજત અને 3 કાંસ્યચંદ્રકો સાથે કુલ 15 ચંદ્રકો મેળવ્યા છે. ઓડિશામાં ભારતીય હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નદીઓના પૂરના કારણે ઓડિશા હાઈ એલર્ટ પર છે. આ આગાહી સાથે વહીવટીતંત્રએ રાહત અને તૈયારીના પગલાં વધુ ત્વરિત બનાવ્યા છે. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
2: આજના તમામ અખબારોમાં પેપર લીક વિરોધી બિલ પર સંસદમાં ચર્ચા અંગેના સમાચારોને મુખ્ય મથાળામાં સમાવાયા છે. સંદેશ લખે છે, પેપર લીક કાયદો લોકસભામાં ધ્વનિમતથી પસાર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, વિદ્યાર્થીઓ પર પેલેટ ગન કોણે ચલાવી રાહુલ, આરોપો ખોટા, કોઈ ગોળી ચાલી નથી ભાજપ. વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપનાર અમિત શાહને હટાવો, આ હેડલાઇન છે ગુજરાત સમાચારની. આ ઉપરાંત રશિયા મુદ્દે યુએસ સેનેટમાં પ્રસ્તાવને લીલી ઝંડી, ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનું જોખમ, અમેરિકાએ H1 વિઝાના નિયમોના પાલન માટે સખ્તાઈ વધારી જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારમાં માંજલપુરની પેટા ચૂંટણી, અમદાવાદના વેપારીઓ સામે જાહેર કરાયેલી સહાય અંગે ગણગણાટ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: સંસદના બંને ગૃહોમાં જાહેર પરીક્ષાઓ ગેરનીતિ નિવારણ સુધારા અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક પસાર થયું. બિહાર સરકારે દરભંગાના રયમ અને મધુબનીના સાંકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટથી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરાવશે. અમેરિકાએ ઈરાનની સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ જીત્યા. અને ઓડિશામાં ભારતીય હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 એ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
0: મિત્રો, હવે સાંભળશો ઝરોખા અંતર્ગત આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8:15 આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ. 8:30 રજૂ કરીશું કાર્યક્રમ ચિત્રલોક. સવારે 9:30 સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળશો. 10:30 કાર્યક્રમ રજૂ કરીશું ધૂમ મસ્તી ધૂમ.

થીમ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે આપ સાંભળશો 11:02, 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રજૂ કરીશું તરન્નુમ. 12:05 સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1:00 કાર્યક્રમ સુરીલા સફર.

0: બપોરે 2 વાગીને 35 મિનિટે સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 3 વાગે કાર્યક્રમ રજૂ કરીશું સખી સહેલી, અને 4 વાગે આપ સાંભળશો કાર્યક્રમ પિટારા. સાંજે 5 વાગે 90સથી ઉપરના બોલિવૂડના હિન્દી ફિલ્મના ગીતો સાંભળશો કાર્યક્રમ સરગમમાં. 5 વાગીને 30 મિનિટે સુરેલી સાંજમાં ગુજરાતી ફિલ્મી અથવા તો ગેર ફિલ્મી ગીતો રજૂ કરીશું. હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે. 7 વાગે સાંભળશો કાર્યક્રમ જયમાલા. રાત્રિના 8 વાગે રજૂ કરીશું કાર્યક્રમ હવા મહેલ. 8 વાગીને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રિના 9 વાગે રજૂ કરીશું કાર્યક્રમ આપ કે લીએ. દોસ્તો, ફિલ્મ સંગીત આપ સાંભળશો રાત્રિના 9 વાગીને 30 મિનિટે. 10 વાગે રજૂ કરીશું કાર્યક્રમ છાયા ગીત, અને ત્યારબાદ 10 વાગીને 30 મિનિટે સાંભળશો કાર્યક્રમ ટલતી જાય રાત. મિત્રો, આ હતી ઝરોખા અંતર્ગત આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આ વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર.
1: યાર, GPSC અને UPSC ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં GPSC અને UPSC માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: मैं कल अपने भतीजे के घर होके आया. मैं देखकर हैरान रह गया कि वो लोग दिन भर AC चलाते हैं, रोज वॉशिंग मशीन चलाते हैं, घर में 2-2 फ्रिज हैं, फिर भी उसका बिजली बिल पता है कितना आता है?

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on India's new labor codes by Dr. Pradeep Kumar Jena, Director, Ministry of Labor and Employment. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: મિત્રો, હમણાં જ આ પ્રાયોજિત કાર્યક્રમ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સાંભળી રહ્યા હતા. વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર.
3: દેશ કી સુરીલી ધડકન કાર્યક્રમ ચિત્રલોક બસ થોડી હી દેર મેં.

96.7 FM પર વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, સવારના 10 થવા આવ્યા છે અને થોડીક જ ક્ષણોમાં આપ સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરો યથાવત રાખ્યા બાદ ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. લોકસભામાં જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા, જ્યારે રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક પસાર કર્યું. બિહાર સરકારે દરભંગા, રેમ અને મધુબનીના સાંકરી ખાતે બંધ પડેલી ખાંડમિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે નવીન ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન ક્ષમતા ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવશે. નવી દિલ્હીમાં નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજી. શ્રાવણ મહિનાની પવિત્ર કાવડ યાત્રા આજથી શરૂ થઈ છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. પશ્ચિમ બંગાળના દેઉચા ખાતે પોલીસે એક વેપારીના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન 28 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ અને 15 કિલો સોનું જપ્ત કર્યું છે. રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસે ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવ પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સહયોગ કરવાનો આરોપ મૂક્યો છે. સાબરમતી ઇલેક્ટ્રિક લોકોશેડમાં WG-12 લોકોમોટિવની જાળવણી માટે 113.63 કરોડની અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા વિમત વિસ્તારોમાં પેટાચૂંટણી માટે આજે મતદાન. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સવની ગામ નજીક હિરણ

0: નદી પર વિશાળ ડેમનું નિર્માણ કરાશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બે દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડેપગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત. ભારે વરસાદ અને પૂરના કારણે વલસાડ જિલ્લામાં પુસ્તકો ગુમાવનાર વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો મળશે. અને ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
1: વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. દોસ્તો, કાર્યક્રમના આરંભમાં આપને સંભળાવીએ નિગમ ઉપાધ્યાય અને નિધિ તોડકિયાના સ્વરમાં આ ગીતને. રચના છે પ્રફુલ્લ વોરાની,

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ ભરત પટેલ અને નિધિ તોડકિયાના સ્વરમાં. બોલ છે વિજય આશરના.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वी

મિત્રો, હમણાં જ આપે સંજય ઓઝા અને પાર્થ ઓઝાના સ્વરમાં શૂન્ય પાલનપુરીની રચનાને સાંભળી. આ સાથે જ ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. દોસ્તો, કાર્યક્રમના આરંભે આપને સંભળાવીએ ભૂલ ભુલૈયા ફિલ્મનું આ ગીત. સ્વર છે નીરજ શ્રીધરનો.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ નેહા કક્કર અને મીકા સિંઘના સ્વરમાં. ગીતને સંગીતબદ્ધ કર્યું છે તનિષ્ક બાગચીએ, બોલ છે શબ્બીર અહેમદના અને ફિલ્મનું નામ છે પાગલપંત.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
2: સમજ ગયા.
3: દોસ્તો, કાર્યક્રમમાં હવે સાંભળીએ સિમ્બા ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો છે નેહા કક્કર, મીકા સિંઘ અને કુમાર સાનુ. સંગીત છે તનિષ્ક બાગચીનું અને શબ્દો છે શબ્બીર અહેમદના.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: દોસ્તો, હવેનું ગીત સાંભળીએ ફિલ્મ રાબતાનું. ગાયક કલાકારો છે અરિજિત સિંઘ અને નેહા કક્કર. બોલ છે કુમારના.

દુસ્વાગત છે ફિલ્મ કલ હોના હોનું. સ્વર છે વસુંધરા દાસ, કે અને શાનનો. સંગીત છે શંકર એશાન લોયનું અને બોલ છે જાવેદ અખ્તરના.

મિત્રો, હમણાં જ આપે લક્ષ્મી ફિલ્મનું ગીત સાંભળ્યું. સ્વર હતો શશી અને ખુશીનો, શબ્દો હતા ગગન આહુજાના. મિત્રો, આ સાથે જ કાર્યક્રમ તુમ મસ્તી તુમ અહીં સમાપ્ત કરીએ છીએ. 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 11 વાગે આપ સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

બજારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં મિશ્ર સંકેત. સેન્સેક્સમાં અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશવાસીઓને પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં શુભકામના પાઠવી. બિહારમાં બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા આમ 3 વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના હેઠળ લગભગ 39,000 પરિવારને છત પર સૌર સ્થાપનોનો લાભ મળ્યો. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરો પર આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે અને આંતરરાષ્ટ્રીય વોન્ટેડ યાદીમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી. અમદાવાદમાં વહેલી સવારે 4:39 2.6 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિલોમીટર દૂર નોંધાયું. બનાસકાંઠાના કાંકરેજ રાધનપુર હાઇવે પર કંડલા તરફથી સરસવ તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. હાઇવે ઓથોરિટીએ ઘટનાસ્થળે જઈ તેલ ટેન્કર હટાવવાની કામગીરી શરૂ કરી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી આજે વલસાડ અને નવસારી જિલ્લાની મુલાકાતે. અનરાધાર વરસાદના કારણે બંને જિલ્લામાં સર્જાયેલી પરિસ્થિતિનો કૃષિમંત્રી તાગ મેળવશે. નવસારી બાદ કૃષિમંત્રી વલસાડ જિલ્લાની મુલાકાતે જશે. મહેસાણાના વિસનગર નગરપાલિકા વોર્ડ નંબર 1 પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાવળ સામે ભાજપના નીતિન મોદીનો વિજય. ગીર વિસ્તારમાં કદવાર ગામે વાડીમાં આવેલા કુવામાં પડેલા એક નર દીપડાને બચાવાયો. પોરબંદર જિલ્લામાં મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો. સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા પીપલોદના રાત્રી બજારમાંથી 3 બાળ મજૂરનું રેસ્ક્યુ કરાયું અને ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હું છું આપની રેડિયો દોસ્ત અનુજા. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. દોસ્તો, દુનિયામાં જાદુગરો તો બહુ જ હશે, પણ આજે એક એવા જાદુની વાત કરવાની છે જે જાદુ આપણા બોલિવૂડના મ્યુઝિક ડિરેક્ટર્સ અને લિરિસિસ્ટ કરે છે. જી હા દોસ્તો, એવા જાદુઈ ગીતો જે આપણા મન પર, આપણા દિલ પર રાજ કરતા હોય છે. એક જ શબ્દ છે જાદુ, પણ મૂળ કેટલા બધા. ક્યારેક પ્રેમનો નશો, ક્યારેક વરસાદી મોસમ, તો ક્યારેક માત્ર યાદ આવવાથી એ વ્યક્તિને ગળે લગાવવાની એક વાલભરી ઈચ્છા. તો આજના આપણા દિલ સે કાર્યક્રમમાં એવા જ ગીતો સાંભળવાના છીએ જેમાં જાદુ શબ્દે આપણા બધા પર કમાલની માયાજાળ પાથરી છે. જી હા દોસ્તો, આજના દિલ સે કાર્યક્રમની થીમ છે જાદુ.

શ્રેયા ઘોષાલના સ્વરમાં જિસ્મ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીત હતું એમ ક્રિમનું અને શબ્દો હતા નિલેશ મિશ્રાના. શ્રોતા મિત્રો, જાદુ ખાલી નશામાં નથી હોતો, પ્રેમમાં પડેલા માણસની નજરમાં પણ જાદુ હોય છે. જ્યારે કોઈ આપણને એક નજરે જુએ અને દિલ ધડકવા લાગે ત્યારે એ ફિલિંગ કોઈ જાદુથી ઓછી નથી હોતી. કાર્યક્રમમાં હવે સાંભળીએ ઉદિત નારાયણના સ્વરમાં ડર ફિલ્મનું ગીત, શિવહરિના સંગીત અને આનંદ બક્ષીના શબ્દો સાથે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: દિલ સે કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. આજની થીમ છે જાદુ. નજરોનો જાદુ તો આપણે ઘણી વખત જોયો હશે, અનુભવ્યો હશે, પણ આસપાસનું વાતાવરણ પણ ક્યારેક ઓછું જાદુઈ નથી હોતું. ખાસ કરીને જ્યારે બહાર મસ્ત મોસમ હોય, ઝરમર ઝરમર વરસાદ પડતો હોય કે પછી ગુલાબી ઠંડી હોય, ત્યારે જાદુભર્યા ગીતો યાદ આવે જ. કાર્યક્રમમાં આગળ સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં અને સાથે SP બાલા સુબ્રમણ્યમના સ્વરમાં હમ આપકે હૈ કૌન ફિલ્મનું ગીત.
4: 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, let's start the fun.

મોસમનો જાદુ તો હંમેશા ખાસ જ હોય છે. પણ એક વાત કહું, બોલિવૂડમાં ઘણા ગીતો એવા પણ છે કે જે સાંભળતા જ આપણા મોઢામાંથી એવું જ નીકળે કે તેરા જાદુ ચલ ગયા. અને જ્યારે કોઈની વાત કે કોઈની માત્ર એક સ્માઇલ કે ખાલી એની હાજરી જ આપણું દિલ જીતી લે, તો એવું સમજવાનું કે એ વ્યક્તિનો જાદુ સાચે ચાલી ગયો છે. પણ ઘણીવાર એવું પણ થાય કે આપણે સામેથી કોઈ કમાલ ન કરતા હોય છતાંય સામેવાળું આપણી અદાઓ પર ઘાયલ થઈ જાય, ત્યારે શું કહી શકાય? સાંભળો આ ગીત દ્વારા. મુજે કુછ કહેના હૈ ફિલ્મનું ગીત પ્રીતિ અને પિંકીના સ્વરમાં, બાબુલ સુપ્રિયોનું સંગીત અને શબ્દો છે સમીરના.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, દિલસે કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સંભળાવીએ એક નટખટ મસ્તીભર્યું ગીત. કારણ કે મસ્તીભર્યા ગીતોનો જાદુ પણ કંઈક અલગ જ હોય છે. ખાકી ફિલ્મનું ગીત સાંભળીએ સુનિધિ ચૌહાણના સ્વરમાં, સમીરના શબ્દો અને રામ સંપટના સંગીત સાથે.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે આજના બધા જ ગીતોએ આપના પર પણ કંઈક જાદુ વેર્યો જ હશે. સાંભળતા રહો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. તરન્નુમ કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકરના સ્વર સાથે. જાલ ફિલ્મનું ગીત સાંભળીએ. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને શબ્દો છે રાજા મહેદી અલી ખાનના.

0: सितारा अभी अभी अभी अभी अभी अभी।
1: શ્રોતા મિત્રો, રેટ્રો ગીતો, જે જૂના ગીતો આપણે સાંભળીએ છીએ, એ સમયગાળાને આપણે ગોલ્ડન એરા તરીકે ઘણી વખત વર્ણવતા હોઈએ છીએ. અને જ્યારે ગોલ્ડન એરાના ગીતો આપણે સાંભળી રહ્યા હોઈએ, ત્યારે હાલમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ વિશે તો આપણે વાત કરવી જ પડે. ગ્લાસ્ગોમાં હાલ રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખાતામાં કુલ 15 મેડલ્સ સામેલ છે, અને આ સાથે વૈશ્વિક રીતે ભારત 8મા ક્રમે છે. 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે 8મા ક્રમે ભારતને લાવવામાં દિલીપ મહાદુગાવિત, શર્મિલા ધનકર અને મુરલી શ્રીશંકરના ઉત્કૃષ્ટ પ્રદર્શનનો સમાવેશ થાય છે. તેમણે તાજેતરમાં જ ચંદ્રકો જીતીને ભારતને ખૂબ મોટું ગૌરવ અપાવ્યું છે. પુરુષોની 100 મીટર T49 ફાઇનલમાં 10.71 સેકન્ડના રેકોર્ડ સમય સાથે દિલીપ મહાદુગાવિતે ગોલ્ડ મેડલ જીત્યો છે. અને એ સાથે પુરુષોની 100 મીટર T47 ઇવેન્ટમાં 10.83 સેકન્ડના સમય સાથે ગાવિતથી બરાબર પાછળ રહીને મોહમ્મદ બાસિલ મોસિંગાનાકથે પણ સિલ્વર મેડલ જીત્યો છે. અને આ સાથે પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં 8.09 મીટરની છલાંગ સાથે મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ પણ મેળવ્યો છે. પેરા સ્પોર્ટ્સમાં ઐતિહાસિક રીતે શર્મિલા ધનકરે પણ ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

સર્વેશ અનિલ કુશારે પુરુષોની 2.25 મીટર ઊંચી કૂદમાં રજત પદક મેળવ્યો છે અને સાથે વિદ્યારાણી દેવી, શિલ્પા શૈલા તેમણે પણ વેઇટ લિફ્ટિંગ અને શોર્ટપુટ સ્પર્ધામાં જીતીને ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. તરન્નુમ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. અને જેમ કાંસ્ય પદક, રજત ચંદ્રક અને સ્વર્ણચંદ્રકની વાત કરી, એ જ રીતે હવે ગોલ્ડન એરાના કેટલાક સ્વર્ણ ગીતો સાંભળીએ. આગળનું ગીત ફિલ્મ ઉસ પારનું, લતા મંગેશકરના સ્વરમાં, યોગેશના શબ્દો અને SD બર્મનના સંગીત સાથે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: તરન્નુમ કાર્યક્રમમાં આગળનું ગીત સાંભળીએ, મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. ફિલ્મનું નામ છે ધ ટ્રેન. સંગીત છે આર ડી બર્મનનું, શબ્દો છે આનંદ બક્ષીના.

પ્યાર કિયે જા ફિલ્મનું ગીત હવે સાંભળીએ. લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં, રાજેન્દ્ર કિશનના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત સાથે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?

0: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
1: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
2: શ્રોતા મિત્રો, તરન્નુમ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં આપને સંભળાવીએ કર્મ ફિલ્મનું ગીત, આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં, રાજકવિ તુલસીના શબ્દો અને રાહુલ દેવ બર્મનનું સંગીત.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થવા આવ્યો છે 12 વાગ્યાનો. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેત. સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ બંગાળમાં પોલીસે બીરભૂમના મોહમ્મદ બજારના દેવચામાં સ્ટોનના ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત કર્યું. મધ્યપ્રદેશમાં મગ ખરીદીને લઈને ખેડૂતોનો વિરોધ સમાપ્ત થયો. સખી મંડળને ગ્લોબલ માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્યના સખી મંડળને આત્મનિર્ભર બનાવી આવકમાં વધારો કરવા માર્કેટિંગ સપોર્ટ યોજનાનો પ્રારંભ. રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8 લોકોના મોત. વડોદરાના માંજલપુર વિધાનસભાનું મતદાન સવારે 7 થી 11 વાગ્યા દરમિયાન અંદાજીત 14% થયું છે. રાજકોટના આંગળીયામાં લાખો રૂપિયાની સશસ્ત્ર લૂંટ. બોડેલીના મોટા વાજપુર ગામે દીપડાએ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા બાળકીનું મોત. વન વિભાગે ગણતરીના કલાકોમાં જ આદમખોર દીપડાને પાંજરે પૂર્યો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ વરસ્યો. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની લાંબી કૂદ સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુરલી શ્રી શંકરને અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સની વચ્ચે ગ્લાસગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના કરેલા ઉદઘાટન બાદ 5,000થી વધુની નોંધણી થઈ. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ જીત્યા. ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને ભારતના HS પ્રણોય અને ઉન્નતિ હુડા તાઇપેઈ ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટના 2જા રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 વાગીને રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આજે બરાબર બપોરે 12:05 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 1 સુરીલા સફર. બપોરે 2 આપ સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ. 2:35 આપ માણશો ગુજરાતી ગીતો. બપોરે 3 કાર્યક્રમ સખી સહેલી અને સાંજે 4 આપ સાંભળશો કાર્યક્રમ પિટારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. સાંજે 5 આપ સાંભળશો કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ.

0: સાંજે બરાબર 6 વાગે જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. બરાબર 7 વાગે આપ સાંભળશો કાર્યક્રમ જયમાલા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. રાત્રિના બરાબર 8 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ હવા મહેલ. 8:15 ઝરોખા અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળશો ચિત્રલોક અંતર્ગત. રાત્રિના 9 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ આપકે લીએ. 9:30 આપ માણશો ફિલ્મ સંગીત. રાત્રિના 10 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ છાયા ગીત અને 10:30 આપ માણશો કાર્યક્રમ ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી અમારા આજના દિવસ દરમિયાન હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: આજે સોનુ નિગમ કા જન્મદિન ઓર વિવિધ ભારતી પર યાદો કી મહેફિલ કાર્યક્રમ મેં ઉનકે ગાને હમ આપકો સુનવા રહે હૈ.
4: જાને માને ફિલ્મી સંગીતકાર દિલીપ સેન હમસે સાજા કરેંગે અપની ફિલ્મી સંગીત યાત્રા.
5: ફોક કહેતે હૈ આમદ.
6: હેલો
7: રાજેશ જી, હું પોલીસ સ્ટેશન થી બોલું છું.
6: ફરીથી
7: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો,
6: 10 લાખ આપી દો, બચી જશો.
8: સર, આટલા ક્યાંથી?
6: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
8: સર, 2 લાખ?
9: શું થયું પપ્પા?
8: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
7: અરે
8: કાપી નાખ્યો.
9: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
8: ફ્રોડ?
9: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
6: તો પૈસા ગુમાવશો.
10: આરબીઆઈ કહે છે,
9: જાણકાર બનો, સતર્ક રહો.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર.

0: સર્વરના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: अरे ललन मियां, आप काट देना रास्ता, अब मेरा काम नहीं होगा.
5: दास्तान सई परांजपे की, उजाले उनकी यादों के. 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर.
6: सुनिए
5: एक आवाज जो आप सभी के जहन में ताजा है और जिससे जुड़ी हैं आपकी ढेर सारी रेडियो की यादें.
6: मैंने ये सोचा कि भारत में तो बहुत ज्यादा भावुक हैं लोग, करोड़ों की संख्या में सुन रहे हैं रेडियो से कान लगाए, तो मैंने तब अपनी आवाज में कंपन लाते हुए कहा था कि ये मैच अब कमजोर दिल के इंसानों के लिए नहीं रह गया है.
5: जाने माने क्रिकेट कमेंटेटर सुशील दोषी की जिंदगी की कहानी, मैटिनी शो 1 अगस्त दिन में 11 बजे सिर्फ विविध भारती पर.
7: आए हाय,
5: सुनो निगम और अनुराधा पौडवाल फिल्म का नाम है तुम बिन.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર, બસ થોડી પ્રતીક્ષા.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા સુધારણા બિલ પર બપોર બાદ ચર્ચા હાથ ધરાશે. વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષના વલણની ટીકા કરી. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી. વડોદરાની માંજલપુર બેઠક પર સવારના 11 વાગ્યા સુધીમાં 14% મતદાન. પશ્ચિમ બંગાળમાં ખાણ ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાનેથી 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત. રશિયન મિસાઇલ્સ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8ના મોત. અને ક્રિકેટર અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. સમાચાર વિગતવાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા અન્યાયી ઉપાય નિવારણ સુધારા બિલ 2026 પર વિચારણા અને પસાર કરવા માટે ચર્ચા થશે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે બપોરે બિલ રજૂ કરશે. આજે જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે મળ્યું ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને શૂન્યકાળ શરૂ કર્યો. સભાપતિએ કહ્યું કે તેમણે જાહેર પરીક્ષા અન્યાયી ઉપાય નિવારણ સુધારા બિલ 2026 બિલ પર ચર્ચા વિચારણા અને પસાર કરવા માટે ડોક્ટર જીતેન્દ્રસિંહ તરફથી મળેલી સૂચના સ્વીકારી છે. તેમણે કહ્યું કે બિલની નકલ સભ્યને મોકલવામાં આવી છે જેથી તેઓ સુધારા લાવી શકે. આ બિલ ગઈકાલે લોકસભામાં પસાર થયું હતું. નીટ પરીક્ષાના મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે શરૂ થયું ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સમાં રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ તમામ ખેલાડી અને તેમના કોચને અભિનંદન આપ્યા અને શુભકામનાઓ પાઠવી. બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. પક્ષના સાંસદોએ આ મુદ્દા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદનની માંગ કરી. શ્રી બિરલાએ કહ્યું કે ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવો સંસદીય પરંપરા અનુસાર નહીં હોવાનું જણાવી ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
1: कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 8:00 बजे तक के लिए स्थगित की जाती है.
0: વિપક્ષના હોબાળા અંગે બોલતા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે સરકાર તમામ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે.
2: संसद के माध्यम से देश को इस बात का संदेश देना चाहता हूं कि मोदी जी के नेतृत्व में चलने वाली सरकार हर विषय पर चर्चा करने के लिए तैयार है. विपक्ष जो है वो गैर जिम्मेदाराना व्यवहार कर रही है, यह ध्यान में रहे.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં IASV ત્રિવેણીની મહિલા સીલિંગ એક્સપીડિશન ટીમ સાથે સંવાદ કરી અને તેમની અસાધારણ સિદ્ધિ અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી. આ પ્રસંગે બોલતા શ્રી સિંહે કહ્યું કે તેમની સફળ સીલિંગ અભિયાન રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ટીમે આ અભિયાન દ્વારા માત્ર સમુદ્ર પર વિજય મેળવ્યો નથી પરંતુ લાંબા સમયથી ચાલતી સ્ટીરિયોટાઇપ્સને પણ તોડી નાખી છે, જે મહિલાઓની જટિલ લશ્કરી કામગીરી કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવતી હતી. તેમણે કહ્યું કે આ અભિયાને દર્શાવ્યું છે કે શારીરિક ક્ષમતા, માનસિક સ્થિતિસ્થાપકતા અને નેતૃત્વ લિંગ દ્વારા નક્કી થતું નથી.
3: અભિયાન છે, મેં કહી શકતા હું કે કેવલ આપને સમુદ્ર કો હી નહીં જીતા હૈ, આપને ઉસ સારી રૂઢિયો કે ભી પરાજિત કિયા હૈ જો કભી કહેતી થી હમારી બેટિયાં એસે કઠિન સૈન્ય અભિયાનો કા હિસ્સા નહીં બન સકતી. આપને સિદ્ધ કિયા હૈ ફિઝિકલ કેપેબિલિટી, મેન્ટલ ટફનેસ ઓર લીડરશિપ ક્વાલિટી કિસી જેન્ડર કી મોહતાજ નહીં હોતી.
0: શ્રી સિંહે કહ્યું કે ટીમની સિદ્ધિ દેશની દરેક દીકરી માટે પ્રેરણા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની સફળતા વધુ યુવતીઓને સપના જોવા, પડકારને દૂર કરવા અને

રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે. ગુજરાતમાં વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી માટે આજે 260 મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આજે સવારે 11 વાગ્યા સુધીમાં લગભગ 14% મતદાન નોંધાયું છે. 2,19,000થી વધુ મતદારો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે ચૂંટણી પરિણામ નક્કી કરશે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે પેટાચૂંટણી જરૂરી બની હતી, જેમણે માંજલપુર વિધાનસભા મતવિસ્તારનું અનેક વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાતની સાથે સાથે બિહાર અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પટનાના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે સવારે 11 વાગ્યા સુધી 11.50% મતદાન થયું હતું, જ્યારે મધ્યપ્રદેશના દતિયામાં 32.53% મતદાન નોંધાયું હતું. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં મગ ખરીદીને લઈને ખેડૂતોનો વિરોધ સમાપ્ત થયો છે. ગઈકાલે રાત્રે યોજાયેલી બેઠકમાં સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે કરાર થયા બાદ વિરોધ સમાપ્ત થયો. રાજ્યના કૃષિમંત્રી એદલસિંહ કંસાનાએ જણાવ્યું હતું કે હવે દરેક પાત્ર ખેડૂત પાસેથી મગના ઉત્પાદનના 60% સુધી ખરીદી કરવામાં આવશે. નર્મદાપુરમ, સિહોર અને હરદા જેવા જિલ્લાઓમાં આ જથ્થો પ્રતિ એકર લગભગ 3 ક્વિન્ટલ હશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળમાં પોલીસે બીરભૂમના મોહમ્મદ બજારના દેવચામાં સ્ટોનના ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત કર્યું છે. બીરભૂમના SP વિદિતરાજ બુંડેશેએ જણાવ્યું હતું કે ઘરમાંથી 35 નાયલોનની બેગમાં રોકડ મળી આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાલ સાથે રોકડના બંડલ મૂકેલા હતા. પોલીસે ફક્ત ઘરની અંદરના કબાટમાંથી જ નહીં પરંતુ અનેક છુપાયેલા ઓરડા અને ગુપ્ત જગ્યાઓમાંથી પણ પૈસા જપ્ત કર્યા હતા. મિનાર મંડલ ખાણ સાથે ગાઢ રીતે સંકળાયેલ હોવાનું પણ કહેવાય છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકારનું અભિયાન ચાલુ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર નાણાં કે સરકારી મિલકત લૂંટીને પ્રચંડ સંપત્તિ ભેગી કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આસામમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયના 6 અધિકારીઓની બનેલી આંતર મંત્રીમંડળ કેન્દ્રીય ટીમે રાજ્યમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું છે. ટીમે ગઈકાલે દિસપુરમાં સૌથી વધુ પૂરગ્રસ્ત જિલ્લાઓ ચરાઇડીઓ, શિવસાગર, જોરહાટ અને ગોલાઘાટનું નિરીક્ષણ કર્યું હતું અને મુખ્ય સચિવ ડોક્ટર રવિ કોટા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યના વિભાગો, કેન્દ્રીય એજન્સી અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સમીક્ષા દરમિયાન રાજ્યના અધિકારીઓએ ટીમને તાજેતરના પૂરના કારણે અને અસર અને રાહત અને પુનઃવસન પ્રયાસમાં આવતી મુશ્કેલીઓ વિશે માહિતી આપી હતી. ભારતીય હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં આસામના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પડોશી અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં ભારે વરસાદની અસર આસામના ગેમાજી, લખીમપુર, ચિરાઈદેવ, શિવસાગર, જોરહાટ અને ગોલઘાટના સરહદી જિલ્લા પર થવાની શક્યતા છે. રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા અનુસાર કીવ સહિત દેશના અન્ય ભાગોમાં હુમલા કરવામાં આવ્યા હતા. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ લોકોને સલામત સ્થળોએ આશ્રય લેવાની અપીલ કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ 1 દિવસ પહેલા ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન પર મોટા પાયે હુમલો કરી શકે છે. ભારતના સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં રહાણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. રહાણેએ છેલ્લે 2023માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં રમ્યા હતા. ઉપરાંત 1 દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2018માં તેઓએ તેની અંતિમ મેચ ઇંગ્લેન્ડ સામે રમી હતી. 38 વર્ષીય ખેલાડીએ 2013માં શરૂ થયેલી કારકિર્દીમાં કુલ 85 ટેસ્ટ, 90 વન ડે આંતરરાષ્ટ્રીય અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે આશા વ્યક્ત કરી કે આસ્થા, સંયમ અને ભક્તિનો આ પવિત્ર મહિનો દરેકના જીવનમાં સકારાત્મક ઉર્જા, આધ્યાત્મિક વિકાસ અને અસીમ શાંતિનો સંચાર કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ આ પવિત્ર મહિનામાં સૌને સુખ, શાંતિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી.

0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા સુધારણા બિલ પર બપોર બાદ ચર્ચા હાથ ધરાશે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષના વલણની ટીકા કરી. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી. વડોદરાની માંજલપુર બેઠક પર સવારના 11 વાગ્યા સુધીમાં 14% મતદાન. પશ્ચિમ બંગાળમાં ખાણ ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાનેથી 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત. રશિયન મિસાઇલ્સ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8ના મોત. અને ક્રિકેટર અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળશો બસ થોડી જ ક્ષણોમાં.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: बात है, प्यारी बात कही है. एक और श्रोता है जिनका कहना है कि सितारा फिल्म का ये गाना बहुत कम सुनाई देता है. यादें लेकर आती है और अंत में आंखें भिगो देती हैं. एक और श्रोता है जिन्होंने कहा कि आपने जो बहुत ही हल्की सी चीज का जिक्र किया है वो पकौड़ी है जो कढ़ाई में तेल के ऊपर तैर जाती है. इसके अलावा बहुत सारे श्रोता हैं जिनका आज पकौड़ी खाने का प्लान है. तो ज़रा ये बताइए, बहुत सारी महिलाएं के भाई पकौड़ी आप ही बनाती हैं या अपने पति से भी बनवाती हैं? किन किन घरों में पति पकौड़ी बनाते हैं जब मौसम बहुत अच्छा होता है? और अब वो गाना आ रहा है जो उदास कर देने वाला है. मुकेश की आवाज़ में उदास गाने आपको पसंद होते हैं या फिर रोमांटिक गाने, बताइएगा. किस फिल्म का है ये गाना, ये भी बताइएगा.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: पकौड़ी क्या खाक बनाएंगे? अरे रे रे रे, ये तो बड़ी बुरी बात है. एक और श्रोता है जो कहते हैं कि पकौड़े कढ़ाई में तो हल्के होते हैं लेकिन खाने के बाद सेहत के लिए भारी हो जाते हैं. इसके अलावा एक और श्रोता है जो लिखते हैं कि कुछ चीज़ें तो हम अपनी श्रीमती जी से ही बनवाते हैं क्योंकि उनके हाथ की स्वादिष्ट होती है. तैयारी भले मुझे करनी पड़ती है. और इसके अलावा भाई, आज तो पूरा पकौड़ी पुराण शुरू हो गया है. बहुत सारी महिलाएँ ये बता रही हैं कि उनके पति को पकौड़े बनाने नहीं आते. अब ज़रा सोचिए कि ये कितनी गलत बात है. और सीख लीजिए, आज ही के आज सीख लीजिए. आप लोग जिम्मेदारी लीजिए कि आज ही आप सिखाएंगी. और अगला गाना आ रहा है, फिल्म का नाम तो कश्मीर की कली है, पर इस गाने के गीतकार कौन है और आप कश्मीर कब गए थे और कश्मीर जाने की सुनहरी याद क्या है, बताइए.

0: भारती के संग बने रहे हैं। सुरीला सफर कार्यक्रम में आपके साथ आपका ये दोस्त यूनुस खान था। इजाजत, नमस्ते।
1: यार जीपीएससी ने यूपीएससी ने तैयारी तो करवी छे, पण शू करवू अने क्यांथी शुरू करवू कई समझातु नथी।
2: अरे चिंता ना कर, गुजरात सरकार ना शिक्षण विभाग द्वारा राज्यना विद्यार्थियों माटे फ्री कोचिंग शुरू थनार छे। तेमा राज्यनी 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે। www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો।
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે।
4: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી।
1: યાર જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી।
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે। તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે। www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો।
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી માટે આજે 260 મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં અંદાજીત 21% મતદાન નોંધાયું છે. 2,19,000થી વધુ મતદાર ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચેનું ચૂંટણી પરિણામ નક્કી કરશે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમણે માંજલપુર વિધાનસભા મતવિસ્તારનું અનેક વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 13 બેઠકની પેટાચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે, જેમાં કેટલીક બેઠક પર પરિણામ જાહેર થયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની 1 બેઠક પર ભાજપના ઉમેદવાર અક્રમ કુરેશીનો 1,998 મતે વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અશરફ થીમને 2,836, જ્યારે આમ આદમી પાર્ટીના મહેબૂબ પંચાને માત્ર 246 મત મળ્યા હતા. દરમિયાન મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પણ ભાજપના ઉમેદવાર નીતિન મોદી જીત્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાવળને 1,839 મતથી હરાવ્યા છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે વરસાદથી અસરગ્રસ્ત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગડતગામ સહિતના વિસ્તારની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે ખેડૂત, પશુપાલક અને સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી પાક, પશુધન અને ગરવકરીને થયેલ નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી, સાથે જ સ્થળ પર ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીને અસરગ્રસ્ત પરિવાર સુધી ઝડપથી સહાય પહોંચાડવા માટે જરૂરી સૂચના આપી. નવસારી બાદ શ્રી વાઘાણી વલસાડ જિલ્લાની મુલાકાતે જશે. સાંજે જિલ્લા કલેક્ટર તથા સંબંધિત વિભાગીય અધિકારી સાથે સમીક્ષા બેઠક પણ યોજશે. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ પણ વિવિધ જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવથરા ખાતે ધ્વજવંદન કરશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા જિલ્લાની ઉજવણીમાં જોડાશે. આ ઉપરાંત અન્ય કેબિનેટ અને રાજ્યમંત્રીઓને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે, જ્યારે બાકીના જિલ્લામાં જિલ્લા કલેક્ટર ધ્વજવંદન કરશે. રાજ્યભરમાં સવારે 9 વાગ્યે એક સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. રાજ્યના ગ્રામીણ વિસ્તારની સખી મંડળોને આત્મનિર્ભર બનાવી તેમની આવકમાં વધારો કરવા માર્કેટિંગ સપોર્ટ યોજનાનો પ્રારંભ કરાયો. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ, જીએલપીસી દ્વારા શરૂ કરાયેલી સખી મંડળના ઉત્પાદનને ઇ કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડી આ યોજના હેઠળ તેમને 25 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાશે. તેના કારણે ગ્રામીણ મહિલાના સ્થાનિક ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ વધશે અને તેમને વૈશ્વિક બજાર સાથે જોડાશે. આ યોજના હેઠળ વસ્તુ અને સેવા કર જીએસટી નોંધણી માટે 15,000 રૂપિયા સુધી ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધારાધોરણ 57 FSSAI લાયસન્સ માટે 10,000 રૂપિયા સુધી, પાન કાર્ડ નોંધણી માટે 2,000 રૂપિયા સુધી, ઓનલાઇન પ્રોત્સાહન માટે દરેક ઓર્ડર દીઠ 20 રૂપિયા લેખે પ્રતિ સખી મંડળને આજીવન 5,00,000 રૂપિયા સુધીની સહાય અપાશે. અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થા દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર સવારે 4:39 રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી અંદાજીત 29 કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં હતું. પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આજે રાજકોટથી નવા સમય મુજબ સાંજે 4:20 ઉપડશે. સંત્રાગાડી પોરબંદર સુપરફાસ્ટ ટ્રેનના પેરિંગ ટ્રેક મોડું પહોંચવાના કારણે સમયમાં ફેરફાર કરાયો છે. રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની યાદી મુજબ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી છે. માછીમારોને પણ આજથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને કારણે શહેરની તમામ શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે. સુરતના કલેક્ટર તેજસ પરમારે વરસાદની આગાહી વચ્ચે વિડીયો સંદેશ જાહેર કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

0: આવતીકાલે 31મીએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. તેથી તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વોચ ઉપર નજર રાખતા રહો. જરૂરિયાત ના હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ. સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આપણે આજે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે તે દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ આપણે સૌ તકેદારી રાખીએ.
1: તો મોરબીમાં ટંકારાના ડેમે 2 બંધનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલી 499 ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું. દરમિયાન 10 ગાઉને સાવચેત કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM આપે ટ્યુન કર્યું છે. શ્રોતા મિત્રો, સમય છે ગુજરાતી ગીતો સાંભળવાનો. કાર્યક્રમની શરૂઆત કરીએ ભવંશ ગાયક વૃંદ દ્વારા ગવાયેલા આ ગીત સાથે.

0: સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
4: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
3: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
4: સચ?
3: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
4: સમજ ગયા.
5: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ હંસા દવેના સ્વરમાં ચંદ્રશેખર ઠક્કર દ્વારા લખાયેલું અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીતબદ્ધ કરાયેલું આ ગીત.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: गुजराती गीतों ना कार्यक्रम में आगळ आपने संभळावीए भवंस गायक वृंद द्वारा गवायेलू आ गीत.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ ભવંશ ગાયક વૃંદ પાસેથી આ ગીત.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન કાર્યક્રમ. સખી સહેલી બસ કુછ હી પલો મે.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
5: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હું અમી આપ સૌનું સાંજની સભામાં સ્વાગત કરું છું કાર્યક્રમ સરગમમાં. મિત્રો, આજે સરગમમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. આજે 30 જુલાઈ એટલે કે આજે જન્મદિવસ છે એક એવા ગાયકનો જેમના અવાજે છેલ્લા 3 દાયકાથી કરોડો લોકોના દિલ જીત્યા છે. સુરોના બાદશાહ, જી હા, સોનુ નિગમનો આજે જન્મદિવસ છે. આજના દિવસે 1973ના રોજ હરિયાણાના ફરીદાબાદમાં જન્મેલા સોનુ નિગમે બાળપણથી જે સંગીતની સફર શરૂ કરી હતી, તેમની મધુરતા, લાગણી અને દરેક ગીતમાં જીવ પૂરવાની કળાએ તેમને ભારતીય સંગીત જગતના સૌથી લોકપ્રિય ગાયકોમાં સ્થાન અપાવ્યું છે. તો આવો સાંભળીએ આજે એમના જન્મદિવસના અવસરે કેટલાક એમના સ્વરે ગવાયેલા ગીતો. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળશો,

અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે કવિ ખુશી કવિ ગમ. સંગીતકાર છે રાજેશ રોશન અને ગીતકાર છે દેવ કોહલી.

મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ અને સાથે જે સુરીલા ગાયક સોનુ નિગમનો જન્મદિવસ, તો ચાલો સાંભળીએ મિત્રતા ઉપર સોનુ નિગમના સ્વરમાં આ સુંદર ગીત. ફિલ્મનું નામ છે દોસ્તી. સ્વર છે ઉદિત નારાયણ અને સોનુ નિગમનું. સંગીત નિર્દેશન નદીમ શ્રવણનું અને શબ્દો છે સમીરના.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. મિત્રો, હવે સંભળાવા જઈ રહ્યા છીએ વર્ષ 2000ની ફિલ્મ રેફ્યુજીનું એક અદ્ભુત ગીત. આ ગીતને અવાજ આપ્યો છે સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકી. સંગીત છે અનુ મલિકનું અને હૃદય સ્પર્શી શબ્દો લખ્યા છે જાવેદ અખ્તરે. આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસના અવસરે આ ગીતનો સંદેશ વધુ ખાસ બની જાય છે કે સાચી મિત્રતા પણ પંખી

ની ઉડાન નદીના વહેણ અને પવનની જેમ કોઈ ભાષા ધર્મ કે દેશની સરહદોમાં બંધાતી નથી. તો આવો સાંભળીએ આ સુંદર ગીત.

આજે સોનુ નિગમનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ પર આપણે સાંભળી રહ્યા છીએ એમના સ્વરે ગવાયેલા કેટલાક સુંદર ગીતો. 1973માં હરિયાણાના ફરીદાબાદમાં જન્મેલા સોનુ નિગમને સંગીતનો વારસો તેમના પિતા અગમ કુમાર નિગમ પાસેથી મળ્યો. માત્ર 3-4 વર્ષની ઉંમરથી જ તેઓ પિતા સાથે જ સ્ટેજ પર ગાવા લાગ્યા હતા અને તેમનું પ્રથમ જાહેર ગીત હતું ક્યા હુઆ તેરા વાદા. ત્યાંથી શરૂ થયેલી આ સંગીત યાત્રા આજે પણ એટલી જ મધુ છે. 90ના દાયકામાં સંઘર્ષ માટે તેઓ મુંબઈ આવ્યા હતા અને શરૂઆતમાં તેઓએ સ્ટેજ શો, જિંગલ્સ અને નાના પ્રોજેક્ટ્સ પણ કર્યા હતા. સોનુ નિગમની ખાસિયત માત્ર તેમનો અવાજ જ નથી, પરંતુ દરેક ભાવને ગીતમાં જીવંત કરી દેવાની તેમની કળા છે. રોમેન્ટિક ગીત હોય, દેશભક્તિનું ગીત હોય કે ભક્તિ ગીત હોય કે પછી હોય કોઈ સરસ ગઝલ, દરેક પ્રકારમાં તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, બંગાળી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ સહિત અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. કાર્યક્રમનું અંતિમ ગીત આપ સાંભળશો લતા મંગેશકર અને સોનુ નિગમના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે વીર ઝારા, સંગીત નિર્દેશન મદન મોહનનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

સોનુ નિગમજીને જન્મદિવસની ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ કિસ્સાથી જ આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સાંજના 5:30 થઈ છે. સમય છે કાર્યક્રમ સુરેલી સાંજનો, જેમાં સાંભળશું કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળશું વિભા દેસાઈના સ્વરમાં. ગીતના શબ્દો છે અવિનાશ વ્યાસના.

કાર્યક્રમમાં હવે સાંભળશો માધવ રામાનુજી લખેલી અને શ્યામલ સૌમિલ મુનશીએ સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને, સ્વર છે દીપાલી સૌમયા અને સાધના સરગમનું.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો.

0: જો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો સુરીલા ગીતો, ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો કાર્યક્રમ સુરીલી સાંજમાં. કાર્યક્રમમાં હવે સાંભળશો શ્યામલ સૌમિલ મુનશીએ સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને આરતી મુનશીના સ્વરમાં. શબ્દો છે રમેશ પારેખના.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: સુરેલી સાંજ કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું મેરુ મુરાંદી ફિલ્મનું ગીત મહેશ કુમાર અને પ્રફુલ દવેના સ્વરોમાં.

સુરીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો અલકા યાજ્ઞિકના સ્વરમાં. ફિલ્મનું નામ છે મેરું માલણ, સંગીત નિર્દેશન મહેશ નરેશનું અને શબ્દો છે કાંતિ અશોકના.

0: આગી સાથે જ આજનો સુરેલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: સુરીલા સફર કાર્યક્રમ સાંભળશો બસ થોડી જ ક્ષણોમાં.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનું કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળશો આનંદ બક્ષીએ લખેલી અને આરડી વર્માને સ્વરબદ્ધ કરેલી ગીતરચનાને કિશોર કુમારના સ્વરમાં. ફિલ્મનું નામ છે કટી પતંગ.

ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. મિત્રો, વરસાદની પોતાની એક અલગ જ ઓળખ હોય છે. અલગ અલગ વ્યક્તિ સાથે વરસાદનું પોતાનું એક અલગ નાતો હોય છે. પ્રેમીઓ મન મૂકીને ભીંજાય અને સંબંધ વસંતની જેમ મોહરે છે. આનંદ બક્ષી સાહેબના સુંદર શબ્દોને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સદાવહાર સંગીત અંજાના ફિલ્મની આ રચનાને ચોમાસાનું એક અમર ગીત બનાવી દે છે. હવે સાંભળશો લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરૂમાં અંજાના ફિલ્મનું આ સુંદર ગીત. શબ્દો આનંદ બક્ષીના, સંગીત નિર્દેશન લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું અનપઢ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતના શબ્દો છે રાજેન્દર કૃષ્ણનના અને સંગીતથી સજાવ્યું છે મદન મોહને.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં. ગીતના શબ્દો હતા મજરૂ સુલતાનપુરીના અને સંગીત નિર્દેશન એસ ટી બર્મનનું.
1: યાર, જીપીએસસી અને યુપીએસસીની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કંઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં હવે સાંભળશો મજરૂ સુલતાનપુરીએ લખેલી અને ઓપી નૈયરે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને ગીતા દત્તના સ્વરમાં. ફિલ્મનું નામ છે મિસ્ટર એન્ડ મિસિસ 55.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: કાર્યક્રમમાં હમણાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં મહેબૂબા ફિલ્મનું ગીત. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર છે આરટી પરમાર.

0: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં હવે સાંભળશો યોગેશે લખેલી અને સલીલ ચૌધરીએ સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને મન્ના ડેના સ્વરમાં. ફિલ્મનું નામ છે આનંદ.

0: कभी तो हंसाए।
1: કાર્યક્રમમાં હવે સાંભળશું 20 સાલ બાદ ફિલ્મનું ગીત, લતા મંગેશકરના સ્વરમાં સંગીત નિર્દેશન હેમંત કુમારનું, અને શબ્દો છે શકીલ બદાયુનીના.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં હવે સાંભળશો મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર અને સાથીઓના સ્વરોમાં રાજકુમાર ફિલ્મનું આ સુંદર ગીત. સંગીત નિર્દેશન શંકર જયકિશનનું, શબ્દો હસરત જયપુરીના.

સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો મુકેશના સ્વરમાં. ફિલ્મનું નામ છે મેરા નામ જોકર. સંગીત નિર્દેશન શંકર જયકિશનનો, શબ્દો હસરત જયપુરીના.

0: આ કિસ્સાથે જ આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7 વાગે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું કાર્યક્રમ જય માલા.
1: યે હે વિવિધ ભારતી, રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન, જયમાલા કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીના પરિણામ જાહેર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ. સંભવિત જિલ્લાઓની સમીક્ષા કરાઈ. ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરવાનો આદેશ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. 11 જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા. મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગ 3ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે. અને CBSEમાં રમતમાં સૌથી વધુ ચંદ્રકનો વિક્રમ બનાવનાર ભાવનગરની શાળાના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી. વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી માટે આજે 260 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 34.35% મતદાન નોંધાયું છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીની ભાવિ આજે ઈવીએમમાં કેદ થયું. આ પેટાચૂંટણી માટે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમણે માંજલપુર વિધાનસભા વિસ્તારનું અનેક વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થયા. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીનો 1998 મતે વિજય થયો છે. દેવગઢ બારીયા નગરપાલિકા

0: ની બે બેઠક પર ભાજપના, બે બેઠક પર કોંગ્રેસના અને બે બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. વિસનગર નગરપાલિકાની એક બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો. હળવદ અને પોશીના તાલુકા પંચાયતની એક એક બેઠક પર ભાજપ, નેત્રંગ તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટી અને ફાગવેલ તાલુકા પંચાયતની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં આજે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ. આ દરમિયાન શ્રીમતી રવિએ વરસાદ સંભવિત તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીનો તાગ મેળવ્યો. બેઠકમાં પ્રભાવિત તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને સતત દેખરેખ માટે એક વર્ગ એક અધિકારીની નિમણૂક કરવાનો પણ આદેશ અપાયો હોવાનું રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું.
1: સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે, એની સાથે સાથે જેટલા પણ બોર્ડ્સ રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે. હું રાજ્યની જનતાને પણ વિનંતી કરવા માંગુ છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, કામ સિવાય અને મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ન નીકળે એવી મારી રાજ્યની જનતાને પણ વિનંતી છે.
0: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: July 30 जो हैवी टू वेरी हैवी कई स्थानों में होने का संभावना रहेगा, वो जो डिस्ट्रिक्ट है गुजरात रीजन में बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, सूरत, दांग, नवसारी, वलसाड और तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. और हैवी रेनफॉल खेड़ा, आनंद, पंचमहल, दाहोद, महीसागर, भरूच के लिए येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज खाली थंडरस्टॉर्म वार्निंग है.
0: ભારે વરસાદની સંભવિત સ્થિતિને પગલે અમદાવાદ, વડોદરા, ડાંગ, નવસારી સહિત 11 જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રહેશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે વરસાદથી અસરગ્રસ્ત વલસાડ જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી. તેમણે ઉમરગામના મોહન ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેતીને થયેલા નુકસાનનો તાગ મેળવ્યો. આ અગાઉ તેમણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગળતગામ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારો સુધી ઝડપથી સહાય પહોંચાડવા માટે જરૂરી સૂચનાઓ આપી.
3: નવસારી જિલ્લામાં હાઈ ફ્લડ લાઈન ક્રોસ થઈ છે. પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેડા આ નદી બે કાંઠે નહીં પણ તમામ કાંઠાઓ તોડીને વહી છે. એની ચિંતા માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ સતત તંત્રની સાથે સંપર્કમાં રહી જે વિસ્તાર અસરગ્રસ્ત છે, ગણદેવી, ચીખલી, નવસારી મહાનગર અને આજુબાજુના ગામો, ગણદેવી નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા, ખેડાગાંવ અને વાંસદા, જ્યાંથી ખૂબ મોટો પાણીનો પ્રવાહ આ બાજુ આવ્યો છે, જેના કારણે ખૂબ મોટી નુકસાની થઈ છે.
0: મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગ 3ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ છે. અગાઉ કલેક્ટરને નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ નિર્ણયના પરિણામે તેઓ મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ 3ના કર્મચારીઓ જેવા કે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકુન વગેરેની જિલ્લા પૂરતી બદલી કરી શકશે. ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોના કામો લંબાતા હતા, જેને પગલે આ નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ફક્ત એક અનુભવ કેન્દ્ર નથી, તે એક વચન છે. તેમણે ઉમેર્યું, અમદાવાદ રાષ્ટ્રમંડળ રમતો 2030 માટે સજ્જ છે.
4: 2030 में कॉमनवेल्थ गेम्स की मेजबानी जब भारत करने आगे बढ़ रहा है, अहमदाबाद पूरी तरह से तैयार है और आज यहाँ मौजूद सभी भारतीयों को मैं अभिनंदन देना चाहता हूँ. जिस प्रकार से पिछले कई सालों से यूनाइटेड किंगडम के विभिन्न क्षेत्रों में आपने भारत के ब्रांड एम्बेसडर

0: के तौर पे जो कार्य किया है वो हम सब के लिए बहुत बहुत उपयोगी रहा है।
1: एक अगत्यनी जाहिरात। દેશમાં જાહેર કરાયેલી રાષ્ટ્રીય સહકાર નીતિ 2025 અને કેન્દ્રીય સહકાર મંત્રાલયની સ્થાપનાના સફળ 5 વર્ષ પૂર્ણ થવા પર આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 9:15 વિશેષ ચર્ચા પ્રસારિત કરાશે। આ ચર્ચામાં ભાગ લેશે ગાંધીનગરની સહકારી તાલીમ સંસ્થાના નિયામક ડોક્ટર એ કે અસ્થાના અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ। આ વિશેષ ચર્ચા યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકાશે। અગત્યની

0: આ ચર્ચામાં ભાગ લેશે ગાંધીનગરની સહકારી તાલીમ સંસ્થાના નિયામક ડોક્ટર એ કે અસ્થાના અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. આ વિશેષ ચર્ચા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકાશે. અગત્યની જાહેરાત પૂરી થઈ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો.
0: ભરૂચમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 કેસમાં 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારના 3 બાળકોને સતત તાવ, ઝાડા ઉલટી અને ખેંચની તકલીફ જણાતા તેમને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ તરીકે KMCRI સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જોકે સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સતત મોનિટરિંગને કારણે 3 બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવથરાદ ખાતે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થશે. આ ઉપરાંત અન્ય કેબિનેટ અને રાજ્યમંત્રીઓને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. સાંભળીએ એક અહેવાલ.
2: કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરતમાં, જીતુ વાઘાણી રાજકોટ ખાતે, ઋષિકેશ પટેલ અમદાવાદમાં અને કુંવરજી બાવળિયા પોરબંદરમાં ધ્વજવંદન કરશે. નરેશ પટેલ વલસાડ ખાતે, અર્જુન મોઢવાડિયા જામનગરમાં, પ્રદ્યુમન વાજા સાબરકાંઠા ખાતે અને રમણભાઈ સોલંકી અરવલ્લીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં સહભાગી થશે. ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓમાં ઈશ્વરસિંહ પટેલ નર્મદા ખાતે, પ્રફુલ પાનસરિયા ભરૂચમાં, મનીષા વકીલ છોટાઉદેપુર ખાતે તેમજ કાંતિ અમૃતિયા કચ્છમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. રાજ્યભરમાં સવારે 9 વાગે એક સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE રમતમાં સૌથી વધુ ચંદ્રકનો વિક્રમ બનાવનારા ભાવનગરની નૈમિષારણ્ય શાળાના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. રાજસ્થાનમાં યોજાયેલી CBSE વેસ્ટ ઝોન ટેકવોન્ડો સ્પર્ધામાં 14 વર્ષથી ઓછી વયજૂથની 18 કિલો વજન વર્ગ શ્રેણીમાં માસ્ટર શક્તિરાજસિંહ ઝાલાએ અને 22 કિલો વજન વર્ગ શ્રેણીમાં કુમારી હસ્તીદેવે સુવર્ણચંદ્રક મેળવ્યો છે. જ્યારે 18 વર્ષથી ઓછી વયજૂથની 40 કિલો વજન વર્ગમાં કુમારી દ્રષ્ટિ શાહે કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. આ સ્પર્ધામાં વિવિધ રાજ્યમાંથી 1800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દાહોદ જિલ્લાના વન વિભાગના કર્મચારીઓને ફાળવવામાં આવેલ મોટરસાયકલ્સનું આજે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં 4 વર્ષની બાળકી ભવ્યા પર દીપડાએ હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગંભીર રીતે ઘાયલ ભવ્યાને તાત્કાલિક જાંબુગોળા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે વન વિભાગે આ હુમલાખોર દીપડાને પાંજરે પૂર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીના પરિણામ જાહેર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સંભવિત જિલ્લાઓની સમીક્ષા કરાઈ. ઉચ્ચ અધિકારીની રજા રદ કરવાનો આદેશ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગતળના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે અને CBSE રમતમાં સૌથી વધુ ચંદ્રકનો વિક્રમ બનાવનાર ભાવનગરની શાળાના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: યાર, GPSC અને UPSC ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
4: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં GPSC અને UPSC માટે ક્લાસીસ શરૂ થનાર છે.
3: કેવી રીતે અપ્લાય કરી શકાય?
4: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
5: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
6: પ્રકાર થી PM જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: जयमाला का शेष भाग अंतराल के उस पार।
1: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી।
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે। તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે। www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો।
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે।

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

ની શરૂઆત જનાબ સૈફ પાલનપુરી સાહેબની નજમથી કરું છું. મોજા જેમ ઉછળતી ને પવનની જેમ લહેરાતી યુવતીને જરૂખામાં જોઈ એની સુંદરતાનું વર્ણન અને વર્ષો પછી એ યુવતી વિનાના જરૂખાને જોઈ અનુભવાતી સ્થિતિનું વર્ણન શાયરે આબેહૂબ કર્યું છે. આપની સમક્ષ રજૂ કરું છું જરૂખું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન. અરુણાચલ પ્રદેશ, કેરળ, માહે અને રાજસ્થાનમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. પૂર્વ કોંગોમાં ઇબોલાના રોગચાળાથી અત્યાર સુધી 1,500થી વધુ લોકોના મોત. ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરાની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી. સમાચાર વિગતવાર. સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારા માટે આ વિધેયક લવાયું હતું. તેનો ઉદ્દેશ વંદે માતરમને, રાષ્ટ્રગાન જનગણમનને સમાન બંધારણીય સંરક્ષણ આપવાનો છે. આ ગુનાઓ માટે 3 વર્ષની કેદ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે આ વિધેયક માત્ર કાયદાકીય સુધારો નહીં, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય ઓળખ અને દેશના સ્વતંત્રતા સંગ્રામના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે.
1: રાષ્ટ્ર ગૌરવ કા વિધેયક હૈ, યા કિસી રાજ્ય કે ખિલાફ નહીં હૈ, કિસી વ્યક્તિ યા કિસી ભી ચારધારા કે ખિલાફ નહીં હૈ. ઓર જબ રાષ્ટ્રગાન હો તો ઉસકે સાથ સાથ રાષ્ટ્રગીત કા ભી ગાયન હો. અબ એક ભારત શ્રેષ્ઠ ભારત કે લિયે સંપૂર્ણ વંદે માતરમ ચાહિયે.
0: રાજ્યસભાએ જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ કરી દીધી છે. ગઈકાલે લોકસભામાં આ વિધેયક પસાર થયું હતું. બપોર બાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ વિધેયક રજૂ કર્યું હતું. સભાપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું હતું કે આ વિધેયક પર ચર્ચા માટે 7 કલાકનો સમય ફાળવાયો છે. આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ઠરનારા ગુનેગારની સંપત્તિ કબજે કરવા જેવા આકરી સજા જેવી ઘણી મહત્વની જોગવાઈઓ પણ સામેલ છે. આ વિધેયક રજૂ કરતા ડોક્ટર જીતેન્દ્રસિંહે જાહેર પરીક્ષાઓમાં યોગ્ય સાધનોના ઉપયોગ અને પ્રશ્નપત્ર ગેરરીતિ

0: પ્રત્યે મોદી સરકારની શૂન્ય સહિષ્ણુતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
1: प्रधानमंत्री मोदी ने बिना समय गवाए घोषणा की है कि छात्रों के भविष्य को खतरे में डालने की अनुमति नहीं दी जाएगी. इसलिए वर्ष 2024 के अधिनियम में संशोधन करने वाला ये विधेयक लाया जा रहा है ताकि इसे अधिक कठोर और प्रभावी बनाया जा सके. यदि इसमें सुधार के लिए कोई सुझाव होंगे तो मैं उनका स्वागत करता हूँ और उन पर विचार करूँगा.
0: બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન થયું. મળતી માહિતી મુજબ બિહારની બાંકીપુર બેઠક પર સરેરાશ 34.27, ગુજરાતની માંજલપુર બેઠક પર 37.50 અને મધ્યપ્રદેશની દતિયા બેઠક પર 70.90% મતદાન નોંધાયું. હવે આગામી 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડતા આજે પેટાચૂંટણી યોજાઈ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહલે કહ્યું, અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ 12 જુલાઈ 2025 પ્રકાશિત કરાયો હતો, જ્યારે વિમાન દુર્ઘટના તપાસ સંસ્થાએ 12 જૂન 2026 વચગાળાનું નિવેદન જાહેર કર્યું હતું, જે તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. લોકસભામાં આજે લેખિત જવાબમાં શ્રી મોહલે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને દુર્ઘટનાના તમામ સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થયા બાદ અંતિમ તપાસ અહેવાલ પ્રકાશિત કરાશે. પેપર ગેરરીતી સામે કડક કાર્યવાહી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા સંદેશને હટાવવા અંગે મેટાએ અફસોસ વ્યક્ત કર્યો. નવી દિલ્હીમાં આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને કહ્યું હતું કે મેટાએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતા સરકારને પત્ર લખ્યો છે. શ્રી કૃષ્ણને મેટાના વરિષ્ઠ પ્રતિનિધિઓને આ ઘટનાનું કારણ અને આવી ભૂલને રોકવા લેવાઈ રહેલા પગલાં અંગે જણાવવા કહ્યું હતું. તેમણે કહ્યું, કંપનીના પ્રતિનિધિઓ આગામી દિવસોમાં સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદ ભવનમાં અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના સાંસદો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સાંસદો બંને રાજ્યમાં આવેલા પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર પૂરની સ્થિતિને પહોંચી વળવા રાજ્યોને મદદ કરતી રહેશે. શ્રી મોદીએ પૂરથી અસરગ્રસ્ત લોકોના સારા સ્વાસ્થ્યની પણ પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ફોલો કરશો. હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે.
2: मौसम विभाग ने अगले 2 दिनों के दौरान अरुणाचल प्रदेश, केरल, माहे और राजस्थान में गरज चमक और बिजली गिरने के साथ तेज बारिश की संभावना व्यक्त की है. तटीय और दक्षिणी आंतरिक कर्नाटक, हिमाचल प्रदेश, कोंकण और गोवा में भी कल तक ऐसे ही हालात बने रहने की संभावना है. पूर्वोत्तर भारत में विभाग ने अगले 2 से 3 दिनों तक गरज चमक, तेज हवाओं के साथ भारी बारिश का अनुमान लगाया है. इस बीच राष्ट्रीय राजधानी में अगले 2 से 3 दिनों तक तेज बारिश होने की संभावना है. भानु प्रताप सिंह के साथ नीतिका गुप्ता, आकाशवाणी समाचार, नई दिल्ली.
0: सर्वोच्च अदालते आज केंद्र सरकार ने नीट पेपर गैरीति मामले जंतर मंतर पर વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન ત્વરિત કાર્યવાહી દળ RAF દ્વારા ઉપયોગમાં લેવાયેલા દારૂગોળાના રેકોર્ડને સાચવવાનો નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલત કાયદા વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા ધાતુના છરાવાળી બંદૂકોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગવાળી અરજી પણ સુનાવણી કરી રહી હતી. અરજીમાં જણાવાયું છે કે પોલીસ સંશોધન અને વિકાસ સંસ્થાની અસાધારણ પરિસ્થિતિઓમાં જ પોલીસને પેલેટ ગનના ઉપયોગનો અધિકાર છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયાધીશ જોય માલ્યા બાગચી અને વી મોહનની પીઠે દિલ્હી સરકારને પ્રદર્શન દરમિયાન પેલેટ લાગવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારામાં સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને કહ્યું, સરકારે દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને મજબૂત કરવા અને આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવા 1,27,500 રૂપિયાના અંદાજપત્ર સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ISM ના બીજા તબક્કાને મંજૂરી આપી છે. पूर्व कांगो में

બોલાના રોગચાળાથી અત્યાર સુધી 1500થી વધુ લોકોના મોત થયા. કોંગો સરકારના જણાવ્યા મુજબ અંદાજે 1 સપ્તાહમાં મૃતકોની સંખ્યામાં 50% વધારો નોંધાતા તે દર્શાવે છે કે ઇબોલા વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. મળતી માહિતી મુજબ મંગળવાર સુધી આ રોગચાળામાં 3442 કેસ નોંધાયા અને 1521 લોકોના મોત થયા છે. આ રોગચાળો અગાઉના મોટાભાગના ઇબોલા રોગચાળાથી અલગ છે, કારણ કે આ માટે જવાબદાર બુંડી બુગ્યો વાયરસ માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી થઈ છે. આ ઉપરાંત રોહિત યાદવ અને યશવીર સિંહનો પણ ફાઇનલમાં પ્રવેશ થયો. અગાઉ ભારતે પેરા એથ્લેટિક્સમાં ઇતિહાસ રચ્યો હતો, જેમાં ગઈકાલે રાત્રે દિલીપ મહાદુ ગાવિતે સુવર્ણ અને મોહમ્મદ બાસિલ મોરસિંગા નાકતે રજત ચંદ્રક જીત્યો હતો. એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની માંગ વાર્ષિક આધાર પર 6% ઘટીને અંદાજે 131 ટન રહી. સોનાની માંગમાં થયેલો ઘટાડો વાતાવરણને કારણે વેચાણ સીમા શુલ્કમાં વધારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ અપીલ કે જેમાં તેમણે લોકોને આ કિંમતી ધાતુની ખરીદી ઘટાડવાનું કહ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન. અરુણાચલ પ્રદેશ, કેરળ, માહે અને રાજસ્થાનમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. પૂર્વ કોંગોમાં ઇબોલાના રોગચાળાથી અત્યાર સુધી 1500થી વધુ લોકોના મોત. ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરાની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. જોઈએ આજે હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8:15 એટલે થોડી જ ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે સાંભળશો મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપકે લીએ. ત્યારબાદ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ફિલ્મ સંગીત કાર્યક્રમ, જેમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. 10 વાગે સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયાગીત. ત્યારબાદ 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી આજે હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 કાર્યક્રમ અમૃતધારા. 6:35 સાંભળશો અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસ્તુત થનારા કાર્યક્રમો. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સાંભળશો કાર્યક્રમ સંગીત સરિતા. 7 વાગે સાંભળશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. 7:30 સાંભળશો કાર્યક્રમ હમ હે રાહે પ્યાર કે. ત્યારબાદ 8:15 સાંભળશો વંદે માતરમ એક જય ઘોષ. 8:30 સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા પ્રાયોજિત કાર્યક્રમ સાંભળશો. ત્યારબાદ 9:05 સાંભળશો મુંબઈથી પ્રસારિત ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ. 9:30 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમો. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, જેમાં સાંભળશો કેટલાક ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. 10:30 સાંભળશો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. ત્યારબાદ 11:02 સાંભળશો કાર્યક્રમ દિલસે. 11:30 સાંભળશો કાર્યક્રમ તરન્નુમ. 12:05 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સાંભળશો યાદો કી મહેફિલ. ત્યારબાદ 12:30 સાંભળશો બહેનો માટેનો કાર્યક્રમ સહિયર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. ત્યારબાદ મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર. 2 વાગે સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ.

वंदे मातरम एक जय घोष, बे वागेने 35 मिनिटे विविध भारतीना अमदावाद केन्द्र परथी सांभळशो गुजराती ગીતોનો કાર્યક્રમ. 3 વાગ્યાથી મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો સાંભળશો. 3 વાગે કાર્યક્રમ સખી સહેલી, 4 વાગે પિટારા કાર્યક્રમ સાંભળશો, 5 વાગે સાંભળશો મુંબઈથી વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસ્તુત થનારા કાર્યક્રમો. 5 વાગે કાર્યક્રમ સરગમ, 5 વાગે 30 મિનિટે સાંભળશો કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. 6 વાગે સાંભળશો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. 7 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા, 8 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ સાંભળશો, 8 વાગે 15 મિનિટે વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ, 9 વાગે ને ત્રીસ

આઠ વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ સાંભળશો. 8:15 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો 10 છાયાગીત, ત્યારબાદ 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક, જેમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળી કાર્યક્રમનું પ્રથમ ગીત મિથુન અને દીપાલીના સ્વરોમાં. ફિલ્મનું નામ છે કી એન્ડ કા, સંગીત નિર્દેશન મિથુનનું, શબ્દો છે સઈદ કાદરીના.

કાર્યક્રમમાં હવે સાંભળશો સિદ્ધાર્થ ગરિમાએ લખેલી અને સંજય લીલા ભણસાલીએ સ્વરબદ્ધ કરેલી ગીતરચનાને. સ્વર છે અદિતિ પોલ અને શૈલ હડાનું. ફિલ્મનું નામ છે રામલીલા.

ચિત્રલોક કાર્યક્રમમાં પાણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો પુષ્પા ટુ ધ રોલ ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં, સંગીત નિર્દેશન દેવી શ્રીપ્રસાદનું અને શબ્દો છે રકીબ આલમના.

એ એમ તુરજે લખેલી અને સંજય લીલા ભણસાલીએ સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને સાંભળશું શિવમ પાઠક અને શૈલ હડાના સ્વરોમાં. ફિલ્મનું નામ છે પદ્માવત.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો પેપોનના સ્વરમાં. ફિલ્મનું નામ છે દમ લગા કે હૈસા. ગીતકાર વરુણ ગ્રોવર અને સંગીતકાર છે અનુ મલિક.

આગહી સાથે જ આજનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા હિન્દીમાં.

આ પેટીયન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત, જેમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે ધ ટ્રેન, સંગીત નિર્દેશન મિથુનનું અને શબ્દો છે સઈદ કાદરીના.

કાર્યક્રમમાં હવે સાંભળશો સિંગ ઇઝ કિંગ ફિલ્મનું ગીત, લાભ જૈન જુઆ એન્ડ સુઝુકીના સ્વરમાં. સંગીત નિર્દેશન છે પ્રીતમનું અને શબ્દો છે મયુર પુરીના.

ફિલ્મનું નામ છે સાવરિયા. સંગીત નિર્દેશન મોન્ટીનું, શબ્દો છે સમીરના અને સ્વર છે શાનનું.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો ગુલઝારે લખેલી અને એ આર રહેમાને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને લતા મંગેશકર અને એમસી શ્રીકુમારના સ્વરોમાં. ફિલ્મનું નામ છે દિલ સે.

મેં હુના ફિલ્મનું ગીત સાંભળશો કે અને વસુંધરા દાસના સ્વરોમાં, સંગીત નિર્દેશન અનુ મલિકનું, શબ્દો જાવેદ અખ્તરના.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથેને માણી રહ્યા છો ફિલ્મ સંગીત કાર્યક્રમ. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો. ફિલ્મનું નામ છે ચેન્નઈ એક્સપ્રેસ. સ્વર છે ચિન્મય શ્રીપદા અને ગોપી સુંદરનું, સંગીત નિર્દેશન વિશાલ શેખરનું અને શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના.

0: इस कार्यक्रम के
1: आगे સાથે જ આજનું ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત.

0: being 3 gold, 9 silver and 3 bronze. And that is the end of this news bulletin.
1: આપ છો 96.7 FM આકાશવાણી વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. રાત્રિના 11:10 થઈ છે. અમારી આજની સભા અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે સવારે 5:53 ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું. શુભરાત્રિ. જય હિન્દ.